0: કરાંગા જો કે આપણ કતા થોડી અધેડ ઉમર કા દીખ રહ્યા છે તો પહેલી તો કરાય રામ રામ રામ રામ સાહેબ
1: રામ રામ સાહેબ
0: કઈ નામ છે આપકો
1: મારું નામ ચંદ્રમણી છે
0: આ કઈ ઉમર હોગી આપકી
1: 65 સાલ કી છો
0: તો આપ એક સાસ ભી છો
1: હા સાસુ ભી છો
0: તો સાસુ બા કે નાતા આપ સબસે પહેલી તો મેં થોડો સો યા બતાઓ કે આજકાલ જો શાદ્યા જલ્દી જલ્દી ટૂટ રહી છે ઉકો કઈ કારણ હોય છે
1: કારણ યે સાબ કે ફરા ઓડ કે કાડ ભી હો છે આજકાલ કી બચ્ચા મને ભી કોઈ ના સાસ સસર કી ભી ન માને પતિ કે તો ઉંકી ભી ન માને ફરાઓ કે લિયે ભી હો તો રહે છે ઓર ફેર મેઇન કારણ તો કામ કો ભી કારણ રહે છે કારણ ભી ન કર બચાઓ આજકાલ કી ચર્યા
0: યા સબ કારણ આ કે બીચ માં એક સાસ કી કઈ ભૂમિકા હોય કે પરિવાર ટૂટ કોઈ
1: ભાઈ પરિવાર ના ટૂટે હું અબ થોડી સમજદારી કરી જાય છે સાસુ કે થઈ ભાઈ બતાવી ભી જેસે આપની બેટી કે થઈ સમજી કે છે હું ભી બેટી સમજો હું સમજાવ ભાઈ બેટા આશા ના કરે હું ભી બેટા ભી સમજાણી ચાહી છે ભૂખ તાઈ ભી સમજાણી ચાહી છે અને નાના તો બધા એમ રહ્યો તો બેટી ભી સમજાણી ચાહી છે
0: બિલકુલ સહી વાત છે
1: સબ ઇલ મિલર રહો ઓર પ્રેમ સર રહો હું ભી બેટી છે
0: બિલકુલ સહી વાત છે ઓર એક વાત ઓર બતાવો માં કે નહીં શાદી બચાવા કે લેખક આપકી સમજ માં સબસે જરૂરી વાત કઈ છે
1: મારી સમજ માં યહી છે સાહેબ કે ભૂખ તાઈ ભી આપ બેટી કી તરહ રખો વહી સમજો ઉકો સાથ ભેદભાવ મત સમજો આજકાલ કઈ છે કે બેટિયા ની તો અપનાવું છે બેટિયા કે સાથ તો બઢિયા વ્યવહાર કર્યા છે પણ સાફ ના કર રહ્યા તો ફેર માં કામ દિલ માં આવું છે બચ્ચા ને કામ કરવા આપ બેટી તો શા રાખે છે અને મેં શા રાખ રહ્યા છે
0: સહી વાત
1: તો એ વજે સર દોર્યા તો કઈ સમાન સર રખો આપ
0: બિલકુલ સહી વાત છે તો આપ કઈ સલાહ દેવો છો લોગાની
1: ભાઈ યહી સલાહ દેગા કે દેખો ભૂભી બેટી છે ઉકો તો પ્રેમ સો રખો ઓર ઉકી પ્રોબ્લમ હોજી ને સોલ્વ કરો સમજદારી રખો તો આજકાલ કા ઘર નું ટૂટોગા ન તો ઘર તો ટૂટેગા છે
0: બહુ બઢિયા બેનજી આપસે બાતચીત કરકે મેં બહુ બઢિયા લાગ્યો રામ રામ
1: રામ રામ
0: એ ઘરમાં આપણ કે તા એક બહુ ભી દીકરી છે તો આપણ બહુ સભી દેખા કરા બાતચીત રામ રામ
2: રામ રામ
0: કઈ નામ છે આપકો
2: મેરા નામ મેઘા શર્મા હૈ
0: આપ માં કે તાઈ યા બતાઓ કે નયા પરિવાર માં સામંજસ્ય બનાવવા કે લેખ સબસે બડી ચુનૌતી કઈ છે
2: મેરે અનુસાર સબસે બડી ચુનૌતી હૈ નયે પરિવાર મેં સામંજસ્ય બનાને કે લિયે કે નયે પરિવાર કે સદસ્યો કે આદતે અલગ અલગ હોતી હૈ લડકી એક નયે માહોલ સે આતી હૈ દૂસરે ઉસકો નયે માહોલ મેં એડજસ્ટ કરને મેં બહુત દિક્કતે આતી હૈ ક્યુંકી વહાં કે લોગો કી અપેક્ષાએં અલગ હોતી હૈ ઉનકે વિચાર અલગ હોતે તો ઉનકે અકોર્ડિંગ ઉસકો અપને આપકો ઢાલના સામને વાલો કો સમજના ઇન સબ મેં સામંજસ્ય બિઠાને મેં મુશ્કિલ આતી હૈ શરૂ શરૂ મેં
0: બિલકુલ
2: ઉસકે બાદ જબ વો એક દૂસરે કો જાનતે હૈ પરિવાર વાલે ભી ઉસકો જાનતે હૈ તો ફિર આપસી સામંજસ્ય કે દ્વારા વો એક દૂસરે કે સાથ તાલમેલ બિઠા લેતે હૈ
0: ઓર પતિ પત્ની કા રિશ્તા કે તાઈ મજબૂત રાખવા કે લેખ સબસે જ્યાદા જરૂરી કઈ છે
2: સબસે જ્યાદા જરૂરી હૈ ઉનકી બીચ કી આપસી સમજ જબ ઉનકી બીચ આપસી સમજ આયેગી તો ઉનકે અંદર વિશ્વાસ હોગા એક દૂસરે કે બીચ વિશ્વાસ પેદા હોગા ઉસકે અલાવા એક દૂસરે કે પ્રતિ રેસ્પેક્ટ વો બહુ જરૂરી હૈ જબ રેસ્પેક્ટ હોગા તો અપને આપ ઉનકે બીચ પ્રેમ પનપ જાયેગા ઓર ઉસકે અલાવા ઉનકે બીચ જો સંવાદ હો વો આપસ મેં ખુલા હુઆ હો એક દૂસરે સે કોઈ બાત ના છિપે ઉનકે બીચ બિલકુલ પારદર્શિતા રહે બાતો કી તો એક રિશ્તા મજબૂત બનતા હૈ પતિ પત્ની કા
0: બિલકુલ સહી વાત કી આપને વિશ્વાસ સબસે જ્યાદા જરૂરી છે મેઘાજી અગર પરિવાર માં કોઈ વિવાદ હો જાવ કોઈ લડાઈ ઝઘડો હો જાવ તો કઈ કરની ચાહી જે આપ એક બહુ કા રૂપ માં કઈ કેવો ચાહોગી
2: સબસે પહેલે તો વિવાદ હો જાને પર હમે શાંત રહેના ચાહીએ ક્રોધ મેં આકે કોઈ ભી નિર્ણય નહીં લેના ચાહીએ ફિર સબ મેમ્બર્સ કો આપસ મેં બેઠ કર જિસ બાત પર વિવાદ હૈ ઉસ પર ખુલ કે ચર્ચા કરની ચાહીએ ઓર બાતચીત કે દ્વારા ઉસ સમસ્યા કા સમાધાન ઢૂંઢના ચાહીએ એક દૂસરે કે વિચાર જાણની ચાહીએ કે ઉસ મુદ્દે પર ઉનકે ક્યા વિચાર હૈ કિસ બાત પર ઉનમે આપસી અસહમતિ બની હુઈ હૈ ફિર ઉન સબકો બિંદુઓ કો સોલ્વ કરકે ઓર શાંતિ કે સાથ હી હમે એક દૂસરે સે બાત કરની ચાહીએ લડાઈ ઝઘડે સે તુ તડાકે સે યા દૂસરી લેંગ્વેજ કા યુઝ કરકે હમે બાત કો આગે નહીં બઢાના ચાહીએ શાંતિ કે સાથ હી પરિવાર મેં વિવાદ કો સુલઝાયા જા સકતા હૈ
0: એક બાત ઓર હું આપસે પૂછવો ચાહુંગી ચાલતા ચાલતા કે ટૂટતી શાદ્યા ને રોકવા કા લેખા આપ કઈ સુઝાવ દેવો ચાહો
2: મેરા સબસે જરૂરી સુઝાવ તો યહી હૈ કે આજકલ તો મોડર્ન જમાના આ ગયા હૈ તો આજકલ તો કોર્ટશિપ પીરિયડ ચલતા હૈ તો લડકે લડકી એક દૂસરે કો અચ્છી તરહ જાન લે અપને વિચારો કો અચ્છી તરહ જાન લે ઉનકો લગ સકતા હૈ કે હમ આગે ફ્યુચર મેં ઇસ ચીજ કો નિભા સકતે તભી ઉનકો આગે બઢના ચાહીએ જૈસે આજકલ વર્કિંગ હોતે દોનો તો વર્ક પ્રેશર રહેતા હૈ ઓર ઉસકે અલાવા જો ફાઇનાન્શિયલી ડિપેન્ડન્સી હૈ વો આજકલ મહિલા ભી વર્કિંગ હૈ જેન્ટ્સ ભી વર્કિંગ હૈ તો આદમી કો ભી સમજના ચાહીએ કે મહિલા વર્કિંગ હૈ તો ઉસકે સાથ હમે એડજસ્ટ કરકે ચલના પડેગા ઓર લેડીઝ કો ભી સમજના ચાહીએ કે મેરી પરિવાર મેં જો રેસ્પોન્સિબિલિટીઝ હૈ ઉનકો મેં કેસે ફુલફિલ કરુંગી અગર ઉનકા એસી અપેક્ષાએં હૈ તો દોનો આપસી સમજ બના કે ફિર ઉસ રિશ્તે કો

ભી કરી શકા છે. કરસાણભાઈ બનાવ આજ ડાક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કી પુણ્યતિથિ છે. ડાક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જ્યાં કો જન્મજો છો કરસાણભાઈ બનાવ, ઓ 6 જુલાઈ 1901 કોલકાતામાં હોય છો, ઓર યાં કી જો મૃત્યુ છે 23 જૂન 1953 શ્રીનગર જેલમાં હોય છે. ઓર મૂળ રૂપસે તો યાં કી પહેચાણ જો હોય છે કરસાણભાઈ બણાવ, એ ભારતીય જનસંઘ કા સંસ્થાપક છે, શિક્ષાવિદ ભી છે ઓર પ્રખર રાષ્ટ્રવાદી નેતા છે. 1953માં ડાક્ટર જો મુખર્જી છે, એક દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન ન ચાલગા, ઇન નારા કતા દેકર જમ્મુ કશ્મીર મેં જો ધારા 370 કે ખિલાફ સત્યાગ્રહ કરવા ગયા છા, તો બના પરમિટ કે કશ્મીરમાં પ્રવેશ કરવા અહીંયા ગિરફ્તાર કર્યા, ઓર રહસ્યમય પરિસ્થિતિમાં અહીંયા કો 23 જૂન 1953માં શ્રીનગર કી જેલમાં મૃત્યુ હોઈ. આજ કઈ કતા બલિદાન દિવસ કા રૂપમાં જનસંઘ કા લોગ એ કતા મનાવ છે. કરસાણભાઈ બનાવ 33 સાલ કી ઉમરમાં ડાક્ટર મુખર્જી કલકત્તા યુનિવર્સિટી કા સબસે કમ ઉમર કા કુલપતિ બન્યા છે, ઓર એ આપના સ્વર્ગીય જવાહરલાલ નેહરુજી જો આપણા દેશ કા પ્રથમ પ્રધાનમંત્રી છે, વહાં કી કેબિનેટમાં એ ઉદ્યોગ મંત્રી ભી રહ્યા, ઓર 1951માં ભારતીય જનસંઘ કી સ્થાપના કરી. ઓર આજ આપણે ડાક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કી તત્વરી પુણ્યતિથિ આપણે મના રહ્યા છા, તો આશ્યા છા ડાક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓર કરસાણભાઈ બણાવ જીવનમાં એદી આગળ બળનો છે. આપણે તો ખેતીબાડી કો કામ છે, એમાં આગળ પ્રગતિ કરણી છે, તો આપણે તાઈ સંગઠિત હોર એક રૂપમાં પરિવાર કતાય એક સાથ રખાણ ઓર ખેતીબાડી કતાય સંગઠિત રૂપસે ઓર નઈ તકનીકી નયા બીજ નયો ખાદ નઈ તકનીકી યાસુ યદી આપણે ખેતીબાડી કરંગા ઓર ખેતીબાડી કે સાથ સાથી જો ખેતી સે જુડ્યા જો અન્ય રોજગાર પરક જો સાધન છે વાં કતાય જેસે પશુપાલન છે એ રખાણંગા, તો કરસાણભાઈ બણો પશુપાલન સા આપણે તાય દૂધ ભી મલગો, દૂધ કે સાથ ગોબર મલગો, ગોબર સો આપણે ખેતમાં ઉઈ ડાલંગા તો આપણે જો માટી છે વા બહુ બઢિયા રહેગી સ્વસ્થ રહેગી, ઓર નિશ્ચિત રૂપસે આપણા જો બુઝુર્ગ છા વો ખાદ ડાલ છા ગોબર કો, ઓર ઉ ટાઈમ કી જો અનાજ ઓછો પેદા કરસાણભાઈ બનાવ વો અતનો સ્વાદિષ્ટ ઓછો અતનો તાકતવર ઓછો કે જીક હદ ન. હું ટાઈમ કી જો સબ્જિયા છી હું ટાઈમ જો પશુ દૂધ દે છે વો મીઠો ઓછો, ઓર આજ આપણને રાસાયણિક દવા ઓર રાસાયણિક ખાદ દે દેર દે દેર દે દેર ઓર આપણી મટ્ટી ભી ખરાબ કરી ખેત કી, ઓર ઈસુ આપણા સ્વાસ્થ્ય પર ભી વિપરીત અસર પડ રહ્યો છે, ઈસુ આપણી ખેતીબાડી પર ભી વિપરીત અસર પડ રહ્યો છે ઓર ઉત્પાદન પર ભી વિપરીત. તો આપણે તાઈ એદી જૈવિક ખેતી કે આડી લોટ રાણો છે તો પશુપાલન જરૂર કરણી પડોગો. પશુપાલન કા સાથ સાથ જો અન્ય આપણા કર્સ વૈજ્ઞાનિક બતાવ છે વો ધંધા એદી સાથમાં અપનાવગા તો દો પીસ આપણા અંટીમાં આવગા, ઓર કહે છે ને કંટ કી વિદ્યા ઓર અંટી કો પીસો બુરા વક્તમાં કામ આવશે કરસાણભાઈ બણો. તો જો કરસાણ સાથી નિયમિત રૂપસે કામ કરેગો કર્મઠતા કે સાથ આપણા ખેત કી પરિક્રમા કરેગા, અબારી ટાઈમ કી બીજ બજોડો હાથમાં લેવા કો સમય ચાલ રહ્યો છે, અંદર રાજા ખદેક કૃપા કર દે ખદેક બરસ જાઓ ઓર આગલા દની આપણે તાય લાગે કે બીજ પટકણો છે તો તૈયારી પૂરી રખાણા આશા ન કે તાણ કુટી સો જાવા. એ ટાઈમ કી વો કી છે ને ડાળ કો ચૂક્યો બાંદરો ઓર અષાઢી કો ચૂક્યો કરસાણ, ન ખેત કો રહે ન ખલાણ કો રહે કાં કો વિનર, તો જાગરૂક હોર
प्रकृति का ताय परिस्थितियां के ताय देखता रहो और एक साथ ही बीज बजोड़ो हाथ में लेर। यदि आपने काम करेगा तो निश्चित रूप से जो आपने खेती बाड़ी चे आपनी आय चे वह बढ़ेगी और एक साथ ही